0: ઘણે મન શું રામ રામ આકાશવાણી જોધપુર શું ઘણગો સુણન વાળી સલોની સખ્યાને આપ રેડિયો સંઘની આરાધના જોશી રહા આજ રે કાર્યક્રમ મેં કરના ખૂબ સારી બાતે આઉં પર આજ રોજ કો મોસમ હૈ વો ભી એક કહેવાય કે નઈ ચીજ એક શરૂઆત કર ચુકે યાની આપણે કહી શકા કે ધરતી પર જેકા બીજ આપણે બોયા હા બાને એક નયો આકાર મિલેલા ઓર વે જલ્દી હી બડા હોપરા આપણને ફળ દેવેલા બહુ જલ્દ જેકો હૈ સાવણ આવન વાળો હૈ ઓર ભી સાવણ પહેલાં જેકો આષાઢ રો જેકો મહિનો હૈ વો ભી આપ કહેવાય બૂંદિયારી શરૂઆત હૈ જેકી કર ચુકે આજ રો તો પૂનમજી મોસમ જેકો હૈ બડો હી સુહાવણો હૈ ઓર સખિયાને બતા દા કે આજ આપણે સાગે દૂસરી સખી હૈ
1: પૂનમ દેવડા તો સગલી સખિયાનો સ્વાગત હૈ કાર્યક્રમ ગણગોર રે માઈને ઓર ઘણે હે થરકસુ રામ રામ હૈ સગલી સખિયાને ઓર આજે ઇન મોસમ ને દેખતા તકા ક્યું ના ઇન મોસમ સુ જુડોડી કોઈ એડો ગીત રી સાથે પ્રોગ્રામ રી શરૂઆત કરદા
0: બિલકુલ પૂનમજી જદો અહીંયા મોસમ હોય ની તો આપણે ઇન સમય દોપહેર સમય આપણે જે સખિયા હૈ રસોઈ રહે માય ચાય યા કોઈ પકવાન હૈ જેકો બના રહી હોય કોઈ પકોડા બના રહી ક્યુંકિ જે ઓ મોસમ દેખે નહીં તો ઘર જગા બચ્ચા જગા કહે દે કે માં આજ તો પકોડા ખાણે રહે
1: આપણા મન માં એમ લાગ જાય કુછ ગરમ ગરમ ચટપટો સો હો જાવે
0: પર આપણી સખિયા જે કહે કે વાની કે પાક કલા મેં હુનર રાખ્યા કરે તો બહુત તરે રા જગા પકવાન હૈ વે બનાવે ઓર પકોડા ભી પૂનમજી કેવલ બેસન રા ભી નહીં બહુ પૌષ્ટિક તરેરા ભી પકવાન જેકા કહેવાય ને પકોડા જેકા બનાયા કરે ઓર આ બારિશ ધરતી પર આવે તો કવિ જેકા હૈ વે ભી આપણે કવિતાઓ મેં બારિશ રો જિક્ર હૈ જેકો કર્યા કરે હૈ
1: બિલકુલ કવિ કે પશુ પક્ષી હોય ગયા

0: તો જદ પણ સમય સાથે જદવા ફેરશું આપણે ઉણી પુરાના સપનાના આપણે જીણી શીખ જવા તો વો સપનો એક નઈ ઉડાન બન જાય કરે
1: ઓર
0: આપણે કામયાબી એજી કો હાસિલ હો જાય કરે તો આપણા પ્રેરણા સ્ત્રોત કોણ હા આપણે ઇને સફર રમાઈને
1: પ્રેરણા સ્ત્રોત આપ માનો તો મારા પતિદેવ ક્યોંકિ ડિપ્લોમા કરતે કરતે મારી શાદી હોયગી શાદી હોઈ મેં સોચ્યો કે હવે કીકર કન્ટિન્યુ કરા કે નહીં પઢાઈ તો કરની છે અચ્છે શું કરની હે તો હવે સસુરાલ ગરી મારો સવાલ હોઈ ગયો તો ઓર ભી અચ્છે હું લગન હું પઢાઈ કરી ખૂબ બઢિયા ઉમંગ લગાને પઢાઈ કરી ઓર બહુ બઢિયા તરીકે હું ડિપ્લોમા ક્લિયર કર્યો ભામાશાહ પુરસ્કાર મળ્યો પૂરે રાજસ્થાન મેં ટોપ કર્યો
2: તો જી અભી આપ બોલ્યા કે આપ રાજસ્થાન ટોપ કર્યો તો વો જો સુખદ પલ હો મીન્સ મેં આપને ક્યાં લાગે
1: બહુત હી અચ્છો પલ હો ઓર મને ઓર ભી સોને માતે સુહાગો હો કે મેં ફેમિલી વે મેં થી મેરી બેટી હોને વાલી થી ઉસ સમય તો મેં તો ઉસસે જ્યાદા અચ્છા પલ તો મેરે લિયે કોઈ નહીં થા જિંદગી મેં
2: તો આપને મેડમ પરિવાર ઓ પૂરો સહયોગ મળ્યો
1: બિલકુલ 100% સહયોગ હોસા સસુરાલ પક્ષ હું પિયર પક્ષ હું કિની ભી તરેરી મારી

0: એક મહિલા ફેરસો આપણો કદમ કરિયરની તરફ રખે ઓર આપણા દેખડા જો ભી મતલબ શોખ હોય વે સબ પૂરા કરે તો વો કેવલ આપણે લીએ નહીં બલ્કિ પૂરી પરિવાર વાસ્તે એક મિસાલ બન જાયા કરે.
1: બિલકુલ સર, બિલકુલ. આજ મારી બેટી તો હર ચીજ મેં મને ફોલો કરે કે મમ્મા આપ ભી એસે કરતે થે, આપને ભી ઇતના સ્ટ્રગલ કિયા, તો બચ્ચા તો આપને ફોલો કરે હી હૈ.
2: બિલકુલ નીતિ જી, જ્યાં અભી આપ બોલ્યા કે સ્ટ્રગલ, તો એક લંબે સમય બાદ જદ આપ વાપસ કરિયર ક્ષેત્ર મેં ઉતર્યા તો વિણ સમય આપને પ્રેરણા જે કી વાહ કિસો મિલી ઓર ઇસ ક્ષેત્ર મેં જદ આપ આયા તો મેં બહુ સી સમસ્યાએં હુઈ તો વ્યાં શું આપ ક્યાં નિપટ્યા?
1: દેખો સર, 1995 મેં મારી શાદી હુઈ, જદે મારો સેકન્ડ યર હો ડિપ્લોમા રો, તો મેં આપને પહેલે ભી બતાયો કે બહોત અચ્છી તરીકે હું મેં ડિપ્લોમા ક્લિયર કર લ્યો, પર ક્યોંકિ ઉન ટાઈમ મને મને મારી ફેમિલીને ટાઈમ દેવણો હો તો મેં બ્રેક લ્યો. મેં કહ્યું નહીં, અબાર પ્રાયોરિટી મારી મારી ફેમિલી હે, તો ઇમ્પોર્ટન્સ આપણે ખુદને આપણી લાઈફમાં ઇન સ્ટેજ મેં કિન ચીજને ઇમ્પોર્ટન્સ દેની હે આપણે ખુદને સોચનો પડે, સમજનો પડે ઓર રિકોર્ડિંગ કરનો પડે. તો 10 સાલ પછી જદે વેકેન્સી નીકળી, હવે સબુ પહેલી દિમાગમાં આવ્યો, હવે કોઈ યાદ હોય 10 સાલ પહેલી રી ચીજા, તો વોઈ કે ઘરવાળા પતિદેવ ઇન્સ્પિરેશન બનના આયા કે સબ યાદ હે, આપ ચિંતા મત કરો. તો બસ ઇતના ઉનકા બોલના એડો મતલબ મારે મેં કોન્ફિડન્સ આવી ગયો કે અરે એ કહે રહ્યા જબ તો મને સબ યાદ હી હોય. પછી તો લારે મૂળને દેખનો હી નહીં, આગે બઢતા ગયા ઓર સબારો ઘર મેં સાસુજી સસુરજી દાદી સાસુજી ભી અમારા, તો સબ જણા મને દેવર દેરાની કઈ કિનો સબારો લેખ એસા કે સબ મને સિર્ફ આગે બઢવાની પ્રેરણા દી.

0: આવું ફળોદીશું માને કાગદ લીખ્યા બિકમચંદ ટાટિયા, સંતોષ ટાટિયા, મનોજ, સુરેશ, ખુશ્બુ, સપના, ધની, અર, ભૂમિ, મથાણિયા શું ભગરાજ વર્મા, બેબી વર્મા, હનુમાન, મદન, અર, ગોવિંદ સુથાર, બિરૈશું રતનારામ ઉદેણિયા, મહેરામ ઉદેણિયા, ગુલાબરામ, અર આણો સગલો પરિવાર, ભદવાસિયા શું પારસમલ ખટનવાલિયા, અશોક ખટનવાલિયા, જયરામ, અર આણા સગલા સાથી, ખારડા ભારતસિંહ શું ખરતારામ માચરા, ભેરારામ, રેખારામ માચરા, ઉમેદારામ, ચેતન, ભોમસિંહ, અર આણા સગલા સાથી.
1: તો સાથિયા સુણા આપ સબારી પસંદ માતે આ રચના.

રાજસ્થાની લોકગીતાર લોક ભજનારે ફરમાઈશી કાર્યક્રમમાં આપણે સાથે આપણો સાથી ગુરવિંદર બિશ્નોઈ ઓર મારા સાથે આપણા લિખ્યોડા કાગદ. ગાંવ ખોખરા મારવાડ જિલ્લા પાલી સુ કાગદ લિખે હે સોહનદાસ વૈષ્ણવ લક્ષ્મણદાસ યુવરાજ ખુશવંત ભંવરદાસ ઓમ પ્રકાશ કાલુદાસ વિદ્યાદેવી મહિમા ગુંજન અર આણા સગલા ઘરાળ. ઓ ઈમેલ આયો હે ગાંવ ધુંધાડા સુ ગણેશ મેઘવાલ ચંપા મેઘવાલ મધુબાલા વિવેક અર આણા ઘરાળા. ગુડા મલાણી સુ ઓ ઈમેલ આયો હે સુરજારામ બારાસણ અર આણ સાથિયારો. ઓ કાગદ આયો હે પટિયાલા પંજાબ સુ મુકેશ બત્રા નીલમ બત્રા નીતિન પલક કરણ ગીતુ નિહારિકા અર વંશ બત્રારો. ગાંવ નારવા ઇન્દ્રોખા સુ નરપતલાલ સોની શિવમ અર વૈશાલી. ખુડેચા બીપાડ શહેર સુ માને કાગદ લિખે હે હીરાલાલ શ્રીમાળી જગ્યા દેવી શ્રીમાળી સીમા ખુશી વિશાલ મન્નત સુનિલ કિશોર ઓમ પ્રકાશ શ્રીમાળી અર આણો સગળો પરિવાર. પાલગઢ રાજસ્થાન સુ ધર્મેન્દ્ર છીપા કપિલ છીપા પૂજા પરિહાર અર આણા સગલા ઘરવાળા. ઓ કાગદ આયો હે ગાંવ ગંગાણી સુ જગદીશ ભાટ આલમ પડિયાર ભિયારામ કિશન ચોકી દેવી ઓર કૌશલ્યા. ગાંવ ટુંકિયા તહેસીલ સિંધ બાડમેર સુ કૃષ્ણ કુમાર ડાબી ભૂપત ડાબી રાધા ડાબી વિક્રમ અર અર્ચના ડાબી રો. ધોરે કનલી ઢાણી ટાપુ સુ ઓ કાગદ આયો હે વિષ્ણારામ બાલિયાણ બિદામી દેવી બરવડ પૂજા બાલિયાણ સુનિલ સુરેશ અર સુભાષ બાલિયાણ રો. પાંડવનગર ધોરીમીના સુ ઇમેલ ભેજ્યો હે દેરામ રામ ગોદારા. ઓ કાગદ માણે કને આયો હે ગાંવ ટાપુ તહેસીલ ઓસિયા સુ લિખ્યો હે સંતોકારામ મેઘવંશી પટકુ ધીરુ અશોક ભાટી કુસુમ ભાટી આરતી એલચી બિદકી ભાટી લાખારામ ભાટી દિલીપ પાર્વતી દિવ્યા અર આણા સગળા ઘરાળા. ગાંવ ખીંદાસર સુ ઇમેલ ભેજ્યો હે કાનારામ ચૌહાન સુખારામ શ્યામ સુંદર તપસ્યા ચૌહાન અર આણા ઘણા સારા સાથી. તો સાથિયા સુણા આપ સબારી પસંદ માતે આ રચના.

0: ਨਿਚਰ ਡਰਾਵੇ ਧਮਕਾਵੇ ਹੁਣ ਇਸ ਬਾਤ ਕੋ ਜਿਕੋ ਹੁਣ ਲੈ
1: ਕਾਈ
0: ਟਾਬਰ ਨੇ ਕਹਿ ਨੀ ਦਸ ਟਾਬਰ ਪਾਲੋ ਨੇ ਇਹ ਘੇਲੂ ਰੋਕੜੋ ਲਗਾਓ ਬਰੋਬਰ
1: ਥਾਲੇ ਟਾਈ ਗਲੋਬਲ ਵਾਰਮਿੰਗ ਰੁਪੇੜ ਲਗਾਉਣ ਤੋਂ ਬਹੁਤ ਫਾਇਦਾ ਹੈ ਨਾ
0: ਅਰੇ ਹੈ ਜੀ ਕੋਲ ਪਰ ਮੇ ਕਮ ਕੋਈ ਕੋਈ ਆਜ ਥਰ ਕੇ ਨੂੰ ਹੁਣੀਓ ਮਨ ਸਾਈ ਕੋ ਨਹੀਂ ਜੀ ਰੂਕੜਮ ਕੋ ਦੇਖੇ ਆਪਾਂ ਰਟ ਕੇੜੋ ਹੈ ਕਿ ਸਰਵਰ ਤਰਵਰ ਸੰਤ ਜਨ ਚੌਥਾ ਬਰਸਨ ਮੇ ਔਰ ਪਰਮਾਰਥ ਦੇ ਕਾਰਨ ਚਾਰੂ ਧਾਰੀ ਦੇ
1: ਵਾ ਵਾ ਨਵਲੋ ਵਾ ਵਾ
0: ਦੇਖੇ ਕੇ ਬੜੇ ਪਹਿਲ ਕੇ ਹੈ ਜੀ ਕੋ ਖਾਸਾ ਹੈ ਜੀ ਕੋ ਦੀਆ ਲਾਇਆ ਕਮਲੀ ਲਾਇਓਨ ਰਾਮੇਸ਼ਵਰੀ ਲਾਇਓਨ ਹੈ ਜੀ ਕੋ ਸ਼ੀਲਾ ਲਾਈਨ ਮੈਂ ਆਜ ਭਰ ਲਈ
1: ਤੋ ਆਪਣਾ ਬੜ ਪੂਰਾ ਗਿਆ ਭਰ ਜਾਉਣ ਚਾਹੀ ਜੇ ਨਵਲਾ ਮਥੇ ਲਗਾਈ ਦੇ ਕੋਈ ਹੈਂਗ
0: ਅਰੇ ਭਾਈ ਖਾਡਾ ਖੁਦੇੜਾ ਹੈ
1: ਹਾਂ
0: ਇਹ ਥੋੜੋ ਖਾਦ ਹੈ ਜੀ ਖਾਦ ਕੈਨ ਕਾਲ ਕੀ ਬਾ ਹੈ ਜੀ ਮਾਟੀ ਨੇਕੀ
1: ਹਾਂ
0: ਆਨ ਕੋਈ ਨੀਮੜੇ ਦਾ ਪੱਤਾ ਦੂਜਾ ਨਹਿ ਕਰ ਸਾਡਾ ਪਾਸਾ ਬਰਨ ਭਰਭਰਾ ਦਰ ਦਿਆ ਮੈਂ ਕਹ ਇੱਕ ਬੜੀਆ ਇੱਕ ਧਮ ਕਹਿ ਕੇ ਬਈ ਜ਼ੋਰਦਾਰ ਮੈਂ ਆਈ ਨੀ ਉਹ ਦਿਨ ਪਰ ਪਾਵੜੀ ਲੈ ਲੇ ਅਨ ਬਰਤਾ ਮੈਂ ਮਹਿਜ ਗੋ ਕੋਤਲੀਆਂ ਫਾੜ ਪਾਨ ਮੈਂ ਹੈਜ ਗੁਰੂ
1: ખાવે જુઆ ખાવે જુ
0: ભાઈ થારે મારે કરમારો ની બરી બરી હેંગ બરી પણ અમે દેખે મિનક જાતી હાથે કરિયા કામડા કિને દેવા દોસ્ત
1: આ કરમ તો
0: ખોટાઈ હે આજ ઘટી કોઈ કહે નહી કે ભાઈ પરોપકાર નો કામ તો કોઈ કરે કોની ખુદો ખુદરો ઉપકાર નો કામ કરે મંદરી ધાવના હે પેડે હોય ભાઈ હવે દેખાય એક વાત હે કે ચોમાસે દિન હે અમે કહે નહી કે ભાઈ કાદો કી હોય થોડો ઘણો કહે નહી કે ભાઈ માછરી હોય
1: ખાણે
0: દાણે માહોલ ધ્યાન નહી રાખો કઈ બીમારી આવે એ કઉ હે દેખે ભાઈ કે બરસાત રહેતી કઈ જીવ જિનાવર આવે બે આપણને આ કેમ દીખે ઠીક હે ની
1: જીવ જિનાવર યાદ આવ્યો નવલોબા અરે આજ વિશ્વ જુનોસિસ દિવસ હે હા મેં થાને બતાવું જુનોસિસ કઈ અરે નવલોબા થે એની ઠંડ ઠા નહી થોડા હાવળ રિયા કરો થોડા હાવળ ફેરિયા કરો મારે આજકાલ કઈ જાનવર બીમારીયા લાગે
0: મને એક ઇડક્યું કુતું ખાયું
1: હે ઇન્જેક્શન લગવાયો કે નહીં
0: લગાય મારે
1: પાંચ જણા જિંદા હો થે નહીં તો તબર
0: મારે પેટ મેં શબ્દ ઇન્જેક્શન લાગા પીંડી પકડલી તો કઉ કરું બતા
1: નવલો બાળો એ દેખો
0: કુતા કુસ્તી કરું તું કુસ્તી માર રોજ
1: મગજ
0: ચડ જા દિન બધી આડી બાતા કરે મારે ઘરે લાજ શરમ આવી કોઈ
1: તો આ તો બાત બડી જેની યમરાજ થાને કોની લઈ જાવે બીમારી જાનવર ફેલન વાળી ઇબોલા બર્ડ ફ્લૂ ઓર નિપા વાયરસ ઓર સ્વાઇન ફ્લૂ એ સબ બીમારી હે જી કે એની થાને ઠા એક જાનવર ફેલ્યા કરે ઇન્સા નામ હે અરે પછી જાનવર ઠંડ થાય નવલોબા વાણી લાર મેં ખૂન મેં પેશાબ મેં મલ મેં વાયરસ ફેલ જાય કરે નવલોબા
0: મેં તો કોઈ ચીચડા ખાઈ કે વેતરી ગરબડ ઉજા બાત કરે થારે મમ્મી મેં કેવ હે કે કુદરત રા ખેલ હે
1: હા હે તો
0: આતા તો હાલ સુધી બતી હે
1: હા
0: પર દેખે મિનક જાત કીતી બકે નહી કે હિમતાળી હે
1: મારે કોની કેવો
0: અરે મારે કરે કોની પે દેખ આયા જી કો જાઈ પણ હું એક વાત બતાઉં દેખ આપણો ખેત ખળો હે
1: હા
0: તો ખેત ઘર ખળે મે આપર જોરદાર હે રૂકડિયા બાદો
1: હા
0: તો સારું મેર કે ની આપણ ટાઈમ માં વરસાદ આવની હરું જઈ
1: હા

0: ભગવાન ઢગે કે ભગવાન અત્યારે 1000 ઉંમર કરે અને કોટી કોટી બધાઈ
1: ગયા
0: હાજર હાજર રાખે ભગવાન અને ભલે
1: બડા નવલવા આજ જન્મદિન હૈ અનવર જલાલપુરી જીરો એ મશહૂર ઉર્દુ શાયર હોયા થા ઓર નાઝિમ યાની મંચ સંચાલક ઓર શિક્ષાવિદ ભી હોતા
0: લો ઠીક ઠીક કે ની ભાઈ કે કે કે આઈ હે જો કે કે ઘણા ગુણી હા
1: હા
0: ઓર શેર શાયરી કરી ને આપણે કોઈ ગીત દુજે લખ્યા જલસા મે હે જો ખાસી બાત ની બતા હોતા
1: આ જાણો જન્મદિન હૈ પર નવલોબા એ આપણે હાથ ઇન સંસાર મે નહીં હૈ
0: હા તો અગી તો તરા ગુલ પેશ કરા કોટી કોટી નમન કરા મંગલે રા ફૂલ ચલો
1: બડા નવલોબા આ જન્મદિન હૈ ડોક્ટર દોલત સિંહ કોઠારી જીરો એ ખગોલ ભૌતિક વિજ્ઞાની ઓર શિક્ષાવિદ ઓર રક્ષા વૈજ્ઞાનિક હોયા થા નવલોબા
0: હોયા ભાઈ હોયા હે જો કહેની ભાઈ ઘણા ગુણી મિનખ હા
1: હા ઓર એની નવલોબા જી કે આપણને અટે શિક્ષા નીતિ આઈ થી ની કોઠારી આયોગ એ એ વાણી વીરી નીવ એજ રખી થી નવલોબા
0: હા કહેની સિદ્ધાર ટેમ ટેમ માં તો કહી હે જો કહે કે ભાઈ કોઈ સમિતિયા બનાવે ની
1: હા
0: ઓ મે હે જો ગયા ઓર નામરી સમિતિ હી
1: હા
0: દેખો કે શિક્ષા મે સુધાર કર્યો નવી બાતા હોઈ કોઈ નહી ભૂલ શકે અને કહે નહી પરમાતે પર ધોગદા કોટી કોટી નમન કરા મન મેરા ફૂલ
1: ચડાઓ ભલે નવલોબા આજ જન્મદિન હૈ કેન્દ્રીય ઇસ્પાત મંત્રી ઓર બિહાર રે સત્તાધારી પાર્ટી જનતા દલ રા રાષ્ટ્રીય અધ્યક્ષ રામચંદ્ર પ્રસાદ સિંહ જી
0: ઓ ઠીક ઠીક ભાઈ હે જો કે નહી કે આપ રિટોર માં દે છો કો કામ કરે ને કરતા રહી
1: હા
0: તો કોટી કોટી બધાઈ હે
1: હા બધાઈ
0: હે જો કો કહે નહી કે આને હજત જ રાખે ભગવાન ભલે
1: ભલે નવલોબા અબે પુણ્યતિથિ હૈ આજ આપણે હિન્દી સાહિત્ય ઓર ઇતિહાસ મે કેવેની પ્રતાપ નારાયણ નામરી સબ પ્રસિદ્ધ પંડિત પ્રતાપ નારાયણ મિશ્ર જીરી ઓર એ ભારતેન્દુ યુગ રા અત્યંત પ્રમુખ લેખક કવિ નિબંધકાર ઓર સંપાદક
0: વાહ ભાઈ વાહ કહેની કે બઢિયા ચોકા કહેની કે વિદ્વાન લિખા રહા
1: હા
0: ઓર ચોકી પોતિયા લિખન ગયા તો બાંધ હજુ કો બાંચો માર્ગ માતે હાલો ઓર ખૂબ તરક્કી કરો તો આની હજુ કહેની કોટી કોટી નમન કરા
1: નમન કરા મનડેરા ફૂલ ભલે નવલોબા અબે આજ પુણ્યતિથિ હૈ ફિલ્મ નિર્માતા ઓર નિર્દેશક ચેતન આનંદ જીરી ઓર એ કહેવે નવલોબા કે હિન્દી સિનેમા મે ક્રાંતિકારી ફિલ્મકાર હોતા ઓર એ પહેલી ફિલ્મ જીકે હે આંતરરાષ્ટ્રીય સ્તર તક પહેચાન દિલાઈ થી વાને
0: હા કે નહી ભાઈ જગત જગ ચાવી કરી હે
1: હા
0: કે ઘર ઘર મે નહી આયા તો થે ની પરે ઘર પરે દેશ તક પુગઈ
1: પુગતી ઘર દી હાચી વાત
0: હા તો કે નહી આપની કે કલા ને જકી ચમકઈ
1: હા
0: બા કમ બાત કો હે નહી તો આની હે જો કોટી કોટી નમન કરા મન મે રા
1: ફૂલ ચડાવા
0: આ રા કોઈ કે નહી કે કેમેરો ફેરીડું વે
1: હા
0: તો કોઈ દો
1: અબાર અબાર
0: ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ ઉણાવ